आकाशवाणी समाचार अंकिता मकवाणा वाचे छे। सौ प्रथम मुख्य समाचार। संरक्षण मंत्री राजनाथ सिंहे श्रीलंकाना राष्ट्रपति साथे मुलाकात करी द्विपक्षीय संबंधोने वधु आगळ लई जवा चर्चा। नागरिक ने आर्थिक सुविधाओने निशान बनावीने साउदी अरेबिया पर हुथी हुमलाओनी भारते टीका करी। प्रधानमंत्री नरेन्द्र मोदीना जाहिर जीवन ने 25 वर्ष पूर्ण थवाना उपलक्ष्य में भाजप तेमना जन्मदिन 17 सप्टेम्बर थी एक महीना माटेनू सेवा सेतु संकल्प अभियान आरंभशे। काठमंडू में भारतीय फॉरेन्सिक टीमे अत्यार सुधी में 1400 वधु डीएनए नमूनाओनी कामगीरी करी। કેનેડાએ અમેરિકાના 600થી વધુ ઉત્પાદનો પર 50% સુધીનો ટેરિફ લાદતા વેપાર વિવાદ વધ્યો અને ઇંધણના ભાવમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો। સમાચાર વિગતવાર। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી। બેઠક દરમિયાન બંને નેતાઓએ સાંસ્કૃતિક અને દરિયાઈ સહભાગીતાની ભાવના સાથે સહિયારા પ્રયાસો દ્વારા લોકકલ્યાણ માટે અવિરતપણે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે જણાવ્યું હતું કે બંને દેશોએ પ્રદેશની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રીતે કામ કરવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો।

0: નાગરિક અને આર્થિક સુવિધાઓને નિશાન બનાવીને સાઉદી અરેબિયા પર હુથી હુમલાઓની ભારતે ટીકા કરી છે. સાઉદી અરેબિયામાં થયેલા હુમલા અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડતાને જોખમમાં મૂકતા આવા હુમલાઓ અસ્વીકાર્ય છે. 7 ઓક્ટોબરે પ્રધાનમંત્રીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભાજપ આ મહિનાની 17 તારીખથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 1 મહિનાનું સેવા સંકલ્પ અભિયાન શરૂ કરશે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે વર્ષ 2001 7 ઓક્ટોબરના દિવસે શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષોમાં શ્રી મોદીએ જાહેર સેવા થી રાષ્ટ્ર સેવા સુધીના મંત્ર દ્વારા માર્ગદર્શન મેળવતા સેવાની આ યાત્રાને સતત કાર્યરત રાખી છે. સેવા સંકલ્પ અભિયાન રક્તદાન શિબિરના આયોજનથી શરૂ થશે. શ્રી નબીને માહિતી આપી હતી કે ગામડાઓ અને શહેરી વિસ્તારોને જોડતી સેવા જ્યોતિ કળશ યાત્રા 7 ઓક્ટોબરના રોજ પણ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે સેવા મેરા યોગદાન આ કાર્યક્રમ આ મહિનાની 17 તારીખથી 17 ઓક્ટોબર સુધી લોકભાગીદારી સાથે યોજાશે.
1: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितम्बर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: તેમણે ઉમેર્યું હતું કે જ્યારે શ્રી મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત નીતિગત લકવોનો સામનો કરી રહ્યું હતું અને તેને નાજુક 5 અર્થતંત્રોમાંના એક તરીકે ઓળખવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.

उपराष्ट्रपति सीपी राधाकृष्णन आमंत्रण पर इस्माइली समुदाय आध्यात्मिक नेता प्रिंस रहीम आगा खान आज थी 15 सप्टेम्बर सुधी भारत की मुलाकाते रहते। नवी दिल्ली में रोकाण दरमियान राष्ट्रपति द्रौपदी मुर्मू, प्रधानमंत्री नरेन्द्र मोदी, गृहमंत्री अमित शाह और विदेशमंत्री डॉक्टर एस जयशंकर ने पण मळशे। 50मा इमाम तरीके पद संभाळ्या पछी प्रिंस रहीम आगा खान पांचमनो भारतनो आ प्रथम प्रवास छे। विदेश मंत्रालये जणाव्युं हतुं के तेओ अमदावाद, मुंबई अने हैदराबादनी पण यात्रा करशे, ज्यां आगा खान डेवलपमेंट नेटवर्क विविध विकास अने पहेलोमाना साथे संकळायेल छे। विदेश मंत्रालये जणाव्युं के काठमंडुमां भारतीय फोरेन्सिक टीमे अत्यार सुधीमां 1400થી વધુ ડીએનએ નમૂનાઓની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। ટીમે અત્યાર સુધીમાં 328 ડીએનએની રૂપરેખાઓ તૈયાર કરી છે, તેમજ આજે ચિલાઈમાં ટનલની પાણી અને કાદવ દૂર કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી। ટનલને સાફ કરવા માટે ભારે મશીનરીને સામેલ કરવા કામચલાઉ માર્ગનું નિર્માણ કાર્ય પણ આગળ વધી રહ્યું છે, જે આગામી 2-3 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે। પુડુચેરીમાં આજે તટ્ટનચવાડી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસર ફૂલો થુંગને જણાવ્યું હતું કે ઉમેદવારો સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં ઉમેદવારી નોંધાવી શકે છે। ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે। 17મી સપ્ટેમ્બરે ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પત્રો 19મી સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે। 6 ઓક્ટોબરે મતદાન અને 9મી ઓક્ટોબરે મતગણતરી થશે। ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। બોમ્બે હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી આજે શપથ લેશે। તેઓ હાઈકોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ હશે। મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવવર્મા મુખ્ય ન્યાયાધીશને પદના શપથ લેવડાવશે। રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ કોલેજિયનની ભલામણને પગલે શનિવારે તેમની નિમણૂકને મંજૂરી આપી હતી। ઉલ્લેખનીય છે કે નિમણૂકની પૂર્વે જસ્ટિસ ત્રિપાઠી 2013માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા અને 2015માં તેઓ કાયમી ન્યાયાધીશ બન્યા હતા। આ સમાચાર

0: આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેનેડાએ અમેરિકાના 600થી વધુ ઉત્પાદનો પર 50% સુધીનો ટેરિફ લાદતા બંને પાડોશી દેશો વચ્ચે વેપાર વિવાદ વધ્યો છે. આ ટેરિફ ગઈકાલ રાતથી સત્તાવાર રીતે અમલમાં આવ્યા છે. કેનેડાના વ્યવસાયો ફેડરલ સરકારના નવા લાગુ કરાયેલા $ડોલર ટેરિફ હેઠળ કાર્યરત છે, જે અમેરિકાથી થતી આશરે $28 બિલિયનની આયાતને આવરી લે છે. અમેરિકી ઉત્પાદનો પર 15-50% સુધીના ટેરિફ લાદવામાં આવ્યા છે, જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઔદ્યોગિક ઉત્પાદનો ઉપરાંત રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થાય છે. નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાય તે પહેલાં 12-21 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન મોડેલ સૂચવે છે કે આગામી વરસાદ નબળા પડી રહેલા ચોમાસાના ચક્રને પુનર્જીવિત કરી શકે છે, જેથી સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આજે બપોરના સત્ર દરમિયાન સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. છેલ્લી મળેલી માહિતી મુજબ સેન્સેક્સમાં 500થી વધુ, જ્યારે નિફ્ટીમાં 100થી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો. આઈટી વીમા અને FMCG સહિત સમગ્ર બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. બ્રિટિશ, ફ્રેન્ચ અને કેનેડિયન નેતાઓએ પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી વસાહતોના સુનિયોજિત વિસ્તરણ વચ્ચે બે રાજ્યોના ઉકેલનું રક્ષણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવતું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે ઇઝરાયેલી પેલેસ્ટિયન સંઘર્ષનો દ્વિપક્ષીય ઉકેલ મધ્ય પૂર્વ અને સહિતના ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી હતી કે ઇઝરાયેલી વસાહતોનું સતત વિસ્તરણ શાંતિ માટે ખતરારૂપ છે. ત્રણેય નેતાઓએ E1 વસાહત પ્રોજેક્ટને આગળ વધારવાના ઇઝરાયેલી સરકારના નિર્ણયની ટીકા કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ લઈ જવા ચર્ચા. નાગરિક અને આર્થિક સુવિધાઓને નિશાન બનાવીને સાઉદી અરેબિયા પર હુથી હુમલાઓની ભારતે ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનને 25 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં ભાજપ તેમના જન્મદિન 17 સપ્ટેમ્બરથી 1 મહિના માટેનું સેવા સેતુ સંકલ્પ અભિયાન આરંભશે. કાઠમંડુમાં ભારતીય ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં 1400થી વધુ DNA નમૂનાઓની કામગીરી કરી. કેનેડાએ અમેરિકાના 600થી વધુ ઉત્પાદનો પર 50% સુધીનો ટેરિફ લાદતા વેપાર વિવાદ વધ્યો અને ઇંધણના ભાવમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: त्यानंतर जळगाव जिल्ह्याचं वार्तापत्र.
2: आकाशवाणी मुंबई. नमस्कार, मी शैलेश मोहिते राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय जीवनाला 25 वर्ष पूर्ण होत असल्यानिमित्त भाजपाचं येत्या 17 तारखेपासून महिनाभर सेवा संकल्प अभियान. मुंबई उच्च न्यायालयाचे 50वे मुख्य न्यायाधीश म्हणून न्यायमूर्ती महेश चंद्र त्रिपाठी यांचा शपथविधी. पूर्व जेरुसलेममधला ब्रिटिश दूतावास बंद करण्याचे इस्रायलचे निर्देश. आणि नेपाळमध्ये पूरबळींची संख्या 1365. आणि आता बातम्या विस्ताराने. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय जीवनाला 25 वर्ष पूर्ण होत असल्यानिमित्त भाजपा येत्या 17 तारखेपासून महिनाभर सेवा संकल्प अभियान राबवणार आहे, अशी माहिती भाजपाचे राष्ट्रीय अध्यक्ष नितीन नवीन यांनी दिली. ते आज नवी दिल्लीत वार्ताहर परिषदेत बोलत होते.
3: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, યુવાનો અને યુવતીઓમાં પણ જીન્સ પેન્ટની ખૂબ ફેશન હોય છે અને આ એક ફેશન એવી છે જે ઘણા વર્ષોથી ચાલતી આવે છે. એટલે વર્ષાનું વર્ષ પતી ગયા પણ આ ફેશન કંઈ જવાનું નામ લેતી નથી. એના અનેક કારણ છે. કારણ કે આ પેન્ટ જલ્દી ફાટતી નથી અને રોજ ધોવાની પણ જરૂર નથી. કારણ કે તમે એકવાર જીન્સ પેન્ટ પહેરો અને પછી 2-3 દિવસે ધો તો એ મેલી ન લાગે. એટલે આવા એના અનેક ફાયદા છે અને પછી દેખાય સરસ. એટલે યુવાનો અને યુવતીઓમાં એ પહેલી પસંદગી પર ઉતરે. અને જીન્સ પેન્ટના કેટલા પ્રકાર છે. જીન્સમાંથી પેન્ટ બને, ફ્રોક બને, શર્ટ બને, જેકેટ બને, ટોપી બને, બેગ બને, સ્કર્ટ બને. આમ વિવિધ ઉપયોગમાં જીન્સ પેન્ટનો એટલે કે જીન્સના કપડાનો થતો હોય છે ઉપયોગ. પણ તમને ખબર છે કે આ જીન્સની શરૂઆત કેવી રીતે થઈ હશે. એની શરૂઆત 19મી સદીમાં અમેરિકામાં થઈ હતી. હવે કોલસાની ખાણમાં જે મજૂરો કામ કરતા ને એ મજૂરોના પેન્ટ વારંવાર ફાટી જતા. એટલે આના પર કંઈક ઉપાય કરવો પડે. કારણ કે એ લોકો નવા પેન્ટ લઈ આવે અને પાછા એ ફાટી જાય. એટલે દરરોજ તો કોઈ પેન્ટ ખરીદી ન શકે. એટલે એના પર એક ઉપાય કરવા માટે ત્યાંના જે ટેલર હતા જેકબ ડેવિસ અને ત્યાંના એક વ્યાપારી હતા લેવી સ્ટ્રોસ, એમણે 20 મે 1873ના દિવસે જીન્સ પેન્ટની શોધ કરી. હા મિત્રો, રિવેલ્ટ નામના ડેનિમની પેન્ટ એમણે બનાવી અને જીન્સ એ ઇટાલીના જિયોને નામના શહેર પરથી આ નામ આવ્યું અને ડેનિમ નામ આવ્યું ડી નિમ આ ફ્રાન્સના શહેર પરથી. તો મિત્રો, જીન્સ પેન્ટની શરૂઆત તો કેવી રીતે થઈ એ તો ખબર પડી ગઈ, પરંતુ આ જીન્સ પેન્ટ બનાવે છે કેવી રીતે, આટલું જાડું કપડું કઈ રીતે રંગતા હશે, કઈ રીતે સીવતા હશે, વાતો તો કરીએ ગીત બાદ.

જે ઊણા દોરા હોય એટલે તાણા દોરા જે હોય એને રંગવામાં આવે અને ઊણા દોરાને સફેદ રાખવામાં આવે, એટલે કે જે ઉપરનો ભાગ હોય એને બ્લુ રંગથી રંગવામાં આવે છે અને જે નીચેનો ભાગ હોય એને રંગવામાં આવતો નથી એટલે એ સફેદ જ રહે છે. આ ડેનિમ એને ખાસ વણાટ પદ્ધતિથી વણવામાં આવતું હોય છે અને એ પદ્ધતિને ટ્વિલ વીવ એવું કહેવામાં આવે છે. મિત્રો, આ ડેનિમનું કાપડ ખૂબ જ મજબૂત અને ટકાઉ રહે એ માટે એને અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એને નરમ, સુંદર, મજબૂત, ટકાઉ કરવા માટે એના ઉપર અનેક પ્રોસેસ થાય છે અને ત્યારબાદ એને સ્ટોન વોશિંગ કે સેન્ડ બ્લીચિંગ જેવી અનેક પ્રક્રિયામાંથી જઈને એને સુંદર અને ટકાઉ બનાવવામાં આવે છે. તો મિત્રો, શું આપની પસંદગીમાં પણ જીન્સ પેન્ટ છે? હોય તો જરૂરથી ફોન કરો. નંબર છે 0224515 4134, 0224515 4135.

0: રાત છે, વરસાદની મોસમ મસ્ત છે. મિત્રો, આ ગીત આપણે ત્યાં આપણે ઘણી વખત સાંભળ્યું છે અને આ ગીતમાં એક લીટી આવે છે કે હું ઊંચી એડીની લવલી લેડી. હા, મારા બોલ્યા પછી હું એ ગીત પણ તમને સંભળાવીશ. તો એ ગીતમાં આવે છે કે હું ઊંચી એડીની લવલી લેડી, એટલે કે ઊંચી ઊંચી સેન્ડલ્સ, જે ઊંચી ઊંચી હિલ્સ લાગેલી હોય છે સેન્ડલની, એ આજકાલ સ્ત્રીઓ યુવતીઓ ફેશન તરીકે વાપરતી હોય છે અને એ એક ફેશન થઈ ગઈ છે કે ઊંચી એડીના સેન્ડલ પહેરવા. અને એમાં એ ખાસ કરીને જ્યારે લગ્ન જોડાય છે અને વરની હાઈટ જો ખૂબ ઊંચી હોય અને કન્યા થોડીક એના કરતાં ઘણી બધી નાની હોય, ત્યારે એ ઊંચી એડીના સેન્ડલ, એટલી બધી ઊંચી એડીના સેન્ડલ પહેરે કે બંનેની જોડી એક સરખી સારી દેખાય, અને એના માટે ખાસ ઊંચી એડીના સેન્ડલ બનાવવામાં આવ્યા. તો મિત્રો, આ જે ફેશન છે ઊંચી એડીના સેન્ડલની ફેશન, આ ક્યારે સ્ત્રીઓની ફેશન જ નહોતી, આ ફેશન પુરુષો માટે હતી. હા મિત્રો, લગભગ 10મી સદીમાં પર્શિયા એટલે કે ઈરાનમાં આ ફેશનની શોધ થઈ અને એ ફેશન જે હતી, જે પુરુષો માટે આ ઊંચી એડીના બૂટ બનાવવામાં આવ્યા, એનું કારણ હતું યુદ્ધ. યુદ્ધમાં જ્યારે સૈનિક ઘોડા ઉપર બેસે અને ઘોડા પર બેસીને ધનુષ્ય બાણ ચલાવે કે પછી તલવારબાજી કરે કે ભાલા ફેંકે, ત્યારે એનું બેલેન્સ ન જતું રહે એના માટે ઘોડાના રેકિનમાં એના બૂટ બંધ બેસતા જો આવવા જોઈએ. પરંતુ એ બંધ બેસતા આવતા નહોતા, એટલે ખાસ કરીને એ બૂટના નીચે ઊંચી એડી એટલે કે ઊંચી હિલ્સ લગાડવામાં આવી, જેને મિલિટરી ટેકનોલોજી કહેવાય છે. અને આ હિલ્સ લગાડીને સૈનિકોના બૂટ એકદમ કમ્ફર્ટેબલ અને ટાઈટ, પેલા રેકિનમાં, ઘોડાના રેકિનમાં ફિટ બેસે, એના માટે ઊંચી એડીના બૂટની શોધ થઈ હતી. આ વિશે વધુ વાતો કરીએ, પરંતુ જે મેં કહ્યું હતું કે રાત છે વરસાદની સંભળાવું, તો આવો સાંભળી.
1: Good evening, ladies and gentlemen. I present to you a fair and a lovely lady to

0: in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों, गीत गुर्जरी कार्यक्रम में आपणे वात करी रह्या हता ऊंची सेंडल एटले के हील्स। पहला पुरुषों एटले खास करीने युद्ध में जे सैनिकों लड़ता हता एमना माटे ए शोधवामां आवी हती। अने मित्रों, पर्शियाना राजा जारे यूरोप गया तो यूरोपना राजा ने आ स्टाइल खूब ज गमी गई अने एमणे तरत ज ए अपनावी पण लीधी। एटले एमणे पोताना बूट में हील्स लगाड़ी दीधी, परंतु साथे एक फरमान पण काढ्यो के आ हील्स मात्र श्रीमंत लोको ज पहेरशे, गरीब लोको नहीं पहेरे। एटले जे लोकोए हील्स पहेर्या होय एक श्रीमंत छे, गर्भ श्रीमंत छे, ए एनो उदाहरण बनी गयो, ए एनो एक दाखलो बनी गयो। अने बीजा लोको ए सैंडल के ए हील्स पहेरी शकता नोते, एटले ए लोको पण ए हील्स जोई जोईने अकड़ाता के भाई अमने पहेरवा नथी मळता। परंतु फ्रांसनो जे राजा हतो ने लुई 14मो, ए थोड़ो बटको हतो, एटले के एनी हाइट थोड़ी ओछी हती, परंतु ए पोतानी जातने खूब ऊँचो देखाड़वा मांगतो अने एने एवुं लागतुं हतुं के ऊँचा होवुं एनो अर्थ तमे पावरफुल छो। तमारी हाइट नथी, तमे ऊँचा नथी, एटले तमे पावरफुल नथी। एटले एणे लाल रंगनी 10 इंचनी हील्स पोताना बूटमां लगाड़वानुं शुरू कर्युं। અને સાથે સાથે એણે પણ એવું ફરમાન કાઢ્યું કે જે ગર્ભ શ્રીમંત હોય એવા જ લોકોએ હિલ્સ પહેરવી, અને લાલ રંગની હિલ્સ તો માત્ર ખૂબ જ શ્રીમંત હોય ને એ લોકોએ જ પહેરવી। હવે કહાનીમાં ટ્વિસ્ટ કબ આવ્યા પતા હે? 18મી સદીમાં। 18મી સદીમાં મહિલાઓ બહાર પડી અને પુરુષોની સાથે સાથે કામ કરવા લાગી। એટલે પુરુષો હિલ્સ પહેરે તો અમે કેમ નહીં? એટલે આવી તુલના કરતાં સ્ત્રીઓએ પણ હિલ્સ પહેરવાનું શરૂ કરી દીધું। એટલે સ્ત્રીઓ ઊંચી ઊંચી સેન્ડલ પહેરીને ચાલવા લાગી, અને આ જોઈને પુરુષોને થોડી શરમ પણ આવી અને થોડો ખચકાટ પણ લાગ્યો કે સ્ત્રીઓ પહેરે એવી ઊંચી એડી આપણે પહેરીને ચાલીએ તો આપણે કેવા દેખાઈએ। એટલે ધીરે ધીરે પુરુષોએ હિલ્સ પહેરવાનું બંધ કર્યું અને સ્ત્રીઓએ શરૂ કર્યું જે હજી ફેશનમાં છે। જેમ જીન્સ ફેશનમાં છે, એમ આ ઊંચી એડી ઊંચી હિલ્સ પણ ફેશનમાં છે।